0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.

સવારના 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં કે અહીંથી જોડા હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરે છે. આજે છે 9 સપ્ટેમ્બર અને સ્ટુડિયોની કલ્યાણમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં

આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ તો કહેવાય છે ને કે ભાઈ સ્વાર્થી વ્યક્તિની સમજ તેના નજીક આવ્યા પછી આપણને થાય છે અને નિહસાથ વ્યક્તિની સમજની જ્યારે આપણે વાત કરીએ છીએ તેને ગુમાવ્યા પછી આપણને ખબર પડે છે કે આ વ્યક્તિ કેવો હતો. એટલે કહેવાય છે ને જ્યારે પણ આપણે કોઈપણ વ્યક્તિની નજીક જઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે એનો ભાવ કેવો છે ને, પણ જ્યારે એ વ્યક્તિ આપણથી દૂર થઈ જાય છે ત્યારે પણ આપણને ખબર પડે છે કે એ વ્યક્તિને આપણને કેટલી જરૂર હતી. તો ચાલો આજે બુધવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનો એક ભજન લઈ લઈએ ગણેશજીના ચરણોમાં અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું.

સ્ટુડિયોની ગલીમાં 10:09 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા અને આપણે કહીએ તો આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2025 નું

જીવન તબાહ કરવા નથી આવતું પણ કેટલાક વાવાઝોડા એવા પણ આવે છે કે તમારો રસ્તો સાફ કરવા પણ આવે છે અને મુશ્કેલીઓથી ડરવાને બદલે તેમાંથી તમને શીખ મળે છે અને આગળ વધવાની હિંમત મળે છે. એટલે કહેવાય છે ને લાઈફમાં કોઈ કોઈક વાવાઝોડા એવા આવે છે કે તમારો રસ્તો સાફ કરીને તમને હિંમત આપે છે કે ભાઈ આવા તુફાનમાંથી તમારે કેવી રીતે આગળ વધવાનું છે. ડરવાની જગ્યાએ મુશ્કેલીઓનો સામનો કરો અને આગળ વધો અને એમાંથી શીખ લો. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. દેવાંશી ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું

સ્ટુડિયોની ગળામાં 10:31 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો જ્યારે આપણે વાત કરીએ ટ્રસ્ટની, ભાઈ ટ્રસ્ટ તોડનાર ઘણા લોકો મળે છે, પણ ટ્રસ્ટ રાખવાવાળા પણ બહુ ખાસ લોકો હોય છે. એટલે કહેવાય છે ને સાહેબ, માણસને ઓળખતા શીખો. જ્યારે આપણે વ્યક્તિને ઓળખતા શીખી ગઈએ છે ને, ત્યારે ભાઈ આપણે ટ્રસ્ટ કોના ઉપર કરવાનો અને કોના ઉપર નહીં કરવાનો એ આપણને ખ્યાલ આવી જાય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદરમાં આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલી 2025 નું ધર્મેશ બારોટના અવાજમાં.

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લોસ ગીત છોડીને જાઉં છું તમારા માટે ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 1:45 અને આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ ઉષા લઈને આવી રહી છે. એની સાથે અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.